0: randi tonji ramba sabag toni chido ando jog toni chido omag toni dumo ndo chong nakhyo mo pod sem non ate jog toni ndo mo jog mangal dina wana manna chakira yo jire sam chi sem khun den da chi chi nakhyo mo ngad nam jing nam jirwa yi khabda yi den chi nor nang thon so nong so yong khob jong tumi ko ne ti na to yang kirge chi chom ji dre sam ka tar sabar ko den kha sang nakhyo jing jam ba namu dharma chakki semnanga tiwak chakdo ngun chin a ta ji ga wada li jme ka mara jana da sung jana da ji ka chai jol di ta jma tong cha wo kre ji ga me ka sam di ta dang dang di ni li che rong di on da na li jo ta na na li jo da na na thong khong yo da na na thong ji yo da na na ri ni yo ka sam chi ka wak chakdo jo ngi te na ta ji chom ji chi gre sam ko ta na ka si le mo
1: je je je
0: ni ni chi gre ga dan di ni li che rong di rong ga sam ni ga do ge thor ga thum ma bi thong di da song chi ong ta tham che ki yar na to go thom an de thom ra di ka da li go ka su thom ra ga ni sar de chi ong ga khol long sha ta ga jan na yo no te ran ka sang ye ko ra na chu ko ja yin na chu ko do mo ga un do ge thor ga ga thon di ga thwa mu pa yo no khar che ki sem na di chi nor na di ga di chi kha kha zin no so dan de ga kha kha go chi kha kha zin no do ge thor ga ga chi ngu na ma cha ri di na ma chen din da chi kha kha zin no di thon na khar ki chi thum ma bi mu ser din no te nin do ge thor ga thon so wa ye ko ri thon so wa de go na ta yang khar ki tam ji de kha kha zu ja jun la so pa ti a jun ni rang jin ge khoi lang sha ta de ti ran khar ta thum ra kha ta de chi ron di ta di achi nam jin de mi li so dan so ge khir chen den ti ni ka cha chi tan dan tuk tuk ni nyan le yo pan dom de jin nam na sha ta sa ma chi sha shu de nyan le yo pa de na ka mo ne de ti na de chi la ni pa chi la ni pa nyan le yo pa to mo ri sha kan de na jo ma ka chi de ga yo kwa de khir chen de yo kwa de tun nam de xi ge sha ga re
1: je je je
0: la mu wo ta ge de mi ri chi no tam chi ge song gon ta ma la ta sa mu ra ma da de yo ne cha chi de sa chi pur kur sa di ge kur jo ni ge kur mal di ge kur kar di ge kur tan de mo shu mu wo chi ro di ka nyong rong ki ki kan ni an da wo ku thon da wo ku ti ge mer ge zamba na chok te ni thon chok zamba na ni ma che ki jem ton ni zong de zu ge che ki de mi kon ka sa ti ge han da li a ja chi mo yo kwa tok ge sam chi ge tmo khu chen zu ti chen ge da ker chok da chi ma tan go ge da tan da tarong mon thot ya ra ger ji ge lob jer zong an jo jo ta ka che bo re ta na ka chi re de te ni so par ge tan kar ta tan di mi che rong de chen zong de zu sa da ni thom ra tan de ro ge ni ndi thom zu pa ta chob zu ge na thon ji ri ni thon ji chob zu ge ne kon ka sa ger gen samba jen ger gen thakam jen nyang ji khamun tong ge yong semnang ka kacha wa chi xia di ayong mo yong wa xia di ti tam ju de xia di ren tong xia di tong mo yong gen de ta na ge mong xi ge ke chen yu kwa tang ge ta la la ge chi ha zi gan jin de chi ga mo xia dan de ge ti na ta ra chi ga ta blam de ma ta yig no chi ga mo xi ge
1: re re ta war kin ding to shung ge cho chin ren nan do no se gon ne re
0: a
1: no ni ge zi ge tang ni halang qi tsukhu ye tam nore qi rig nyung nore shimzi ki chab kong ni tonzi naka shimuz gi atin tab ka saam ka.
0: Nganga jindi norna ka tanchun da nirtong chirga lo di norna ka tanchun di khachat tib den yo re. Daga nana khachan da patin e juan da norna ka tanchun ka nani da norna ka rigni da norna ka tanchun ka rigni tondi dan da suf chi kuk kukwa li jia ka zir tam ziri da. Di qirong di tangan di mi tonggun jia kong ni kaapsa nga yarmara song julung ni kong kaapsa teni qing kui ka soblang ka gergen na choka ma chok ka gambay na choka ndaso kacha chik qirong na tonzi zika tonli tonggung zika jabdab zhigdang na chok na ka norna kirge shkengwa ka ngutan ni yong na ka harasara tonggung na kaap jorjin da tomo zi tojaam na shing qing khoi lang sha tang zika sabi tonggung, zhio ka tonggung, omi tonggung, mar ka tonggung, xa ka tonggung, rubi tonggung zin thang ma lung di tonggung de tog tam chi ta na na nga tev zif zin di na nga ra zir tam zi tong no da tonggung na kaap jorjin da zi yon na ri da thakar ka tonggung zika zi zhig na zhig mangpo gar ji yo ka zhangka mangpo li na chok ka teni li nun mangpo jam na chok ka zin chi yon da tonggung zika chewa tar nga toga jam na zika jorjin da zi yo ka tonggung zika zi zhig na chok na ri chun na tonggung zikun ka su mi par ka ti tang tsa da ti kar ge ji ka tonggung ka je cha dan da cha sa ma to zir soso ni tsungi gyulo yin tsiong o dan do tongkong zika ziyuan da jir kishan na ziyuan zika tongkong zika si zhigna choko zi jizik nol naka toni yon zika naka gyurjin da zimichi tongkong jamdir to jamdir daron yin rungan de jimjige yeo jir samgu gu
1: Tengka najin tsangma ge kenyir ka lamkhan de shigin rukli tonin da nyirgo nugu gorim ka toni ta ki yun na di na kirchoshka natun kong kong tiku ka samgu Tani natun da tuk tuk kishyo na kyo rungi jiga samsil ta london eki chashuk tengi tani yin kabda zikna ganla
0: dāndam dhārego, chun nā tērāng kārtsā chāng shīngi tōnzi līgwa nā jāng bōgā, nā jāng bōdā māng chīwā tē lōnyōng shī tā, āyā rgab chē kār tākā tā, nī tā kār tākā gā, nā gžun tāk tā, tā gā nā gžun tā chā gā chī kāng kā tā kū nō tā tā chīng nī nyam nyōng mē kā. Khā nī nī khuēr lāng chā tāng zā gā bācchā zā gāng chō nā bācchā kār tākā gā rīg nī gā jāb chōng. Tēnī chī gā rē zī gā dā nōr nā gā zā mō nā nōr nā kār tākā gā rīg nī gā jāb chōng tā chī sā nī pshā nā āyāng kār lī tāng zhī rō kā āyāng kār lī kā rīg nī gā jāb chōng dō ār tā tāng zhī rō dō ār tā gā rīg nī gā jāb chōng tā kār mī tā tāng zhī rō kā tā kār gā jāb chōng gā rīg nī gā tām jī tē 다른 주는 텀에 봐. 법지 나서는 지가 노르크 단주 리크 단주 되는 법지미. 아야라 고브지 단주는 법지미. 라키는 법지미. 대체론디 티 잡종도 쓰다니 똥도고 녹식. 남식이 똑같이 잡종도 똥도고. 또 강크치치요. 아니 라키는 돈이 뭔지 돌진 거 라키는 뭔 냠선을 다 득지가 따서면 선전에도 그렇게 안 더 던지들이 안 되고 막 찍기 나와고 지랄 찍기 나와고 말 찍기 나와고 너무 망하기 나와고 사람들이 다 됩니다 저들이 그다 당선 그 통치 그 일이 있던 거 남발 손디 던지들 남카만 돈 대체론 뒤 나 돈다 싫으면 안 되고 옛날에 다 책이 안 나선 건 것들이 나 돈 딱딱 거 좀 쳐야 돼 뒤서 돌고 매다 단도 나 돈도 새로 나 소치 드려야 되겠다 나비진 주문 내 주었다 치까 쳐버리 주노에나 때는 갔던 거 도사 또 누가 다른 맞아 워크르근 감쇼근 나 쪽고 회의나 쪽고 성에나 쪽고 안도에나 말이 토카 다 기가르테 그러나 있나 소나 그렇게 됐던 뒤로 그 럭히단 더 잡고 요 그때 이런 때는 갔던 점점 있다 대가 대치로데 얼마나 송는 거나 송이 토드지 통고지기 뒤 담지던 소르녀지기 뒤 통공 그 차대라 접 차대라 송 주노 꿰매 되 되니 송 좀 당력 그 남바다 당력 그 돈지 그 남바 당력 그 진고 그 남바 송 지는 거 나탄 좀저 그라니 더 저기니 송지도 더 저기니 돈이 그 자와 하라 응조 답지 어떻게 보래다
2: 아 되는 되는 걸 생기나 연 달탄 지기티교 다카르마 링가 마스터메 그때나 지기트르 양치 자신양 코나바 니 마트 누구 잡콘 샤나도노나 양 갑다즈그나
0: 어여야 카도 그세랑 아 서벌 노 돈을 치나바 시그 과전치에 다젠 너무 그 지그 르닌데 다 진캄도 단 소한다 시그 니벌 그 석진에 거니 찬동다 돈데 친남비 남진도 뭐 셔리 망이 당치한도 뭐 갑다래 그 지금 뜸망아가 말한 거리 잡도 그래 또 송금이 역시 그 가위오 카토인 전신 작가인 또 나 석진인데 니니 단 서벌 그 지남인도 날리고 노든 너무 그 초와도 치 잡사 초와다 치 카트니 있어 되는 갈성 그 어렵 잡지 그 나는 거 니벌 그 죽어 보 죽은 너무 그 연산단 너무 그 다똥 거 너무 리스크 망 알리고 노 뭐마 과정 치 보려 뭐마 뭐마 가면 똥 거 알기 생만 몸이 또 못 지겠다 나까니 근데 다 지금 저동 그 제가 있나 이런 거 카드 저동 제가 있나 당 망할 지 없이 좀 했거든 나는 그 동안 적당 시기인 즉 녹은 돌근 그 실리 돈이 또 실리 돈이 또 실리 실리 돈으로 그 흔인데 인식만 이거 따로 나르지나 니고나 장사 장이 그 고카나 요니 고속 때 딱 지금 지다 같이 보시 또 양식 샤나 고속 뒤 돈이 통콘도 못 망하다 이거 데이즈 그 장사 장이나 요나 그 고식도 드그지그제고노 뜻까스 아자게 단나 제르크브 그 사단 그 식징나 터져버지고노 그 노르나 그 장사 니크 스타트를 하고 그래 데디 콜망체 단즈 그 다 간도 간도 마코나 간도 그 식지 노르나 그 지바요 과 사티 사티 사 사티 스타 사티 쳇인 참니 사티 고시 루과딘 참나 그 고시 그 떠요 과 드그지 데니 이흐르 이흐르 골고 골고 세르타 세르타 담종 담종 아, 되니 간지 간지 그렇게 사실 소소다 사실 소소고 터지고는 다른 아들 그 터지고는 실진되도 탐지. 러는 거 고카고 실진도 러는 거 통치해 줘도 같이 복지 그래. 사급할 거 러는 거 야미 고만이 정도 체롱 사디 사치 체로 섬땅 젠도 체롱 돌진 거 공시 효과 소비 공시 효과와다 아니 그 거기 공시 효과 어디 돈이 들어들 좀 말도 그다 때는 가서는 당당 지금 라그는 앞지게 학소소 만다 지다 럭 소지다 시소 논그인동기 능그 동아 노트 저송나리 대통 그 동아 노바 치보리 녹음 털근 더그 르치 능섬 데니다 치드레드다 스타나 만나가 데니 스타치 데니 초아로 동아 르니 요토 죽고 그렇게 붙는 오는 걸 고식 지금 비타니 데람 녹음 털근 그 노릭 녹음 털근 그 도아스타 녹음 털근 그 랑 연결을 녹음 털근 그 세테라 되고 나 마르토케 더 송도 치는 동치리 잔다 라와 잔다 진도 치고 타클 그 학속 송도 치는 진저 달만 그 수도는 데 어찌 르니 냠송데다 통콘라 냠송데 티친 그 더 살리돌림에 더게 고지르 지고 더 같이 복지 그래 아니 치드레드다 생활진데 아차기 얌미 고마 초거 르니 근데 일찍문이 되는 가능성 그만큼 나오는 데도 담지 일찍한다 로지 데트가 나 전 맨의 잠보 송을 가르기티 토지기 가르기티 카차지기 예후기 짐지 고고만 나 장암 던쪽 도관득이 이게 잘 혹대 지린득이 어색이 가르기체가 커서나 노르나급단 주침 먹지 도와타급단 주침 먹는 그럴급단 주침 먼저 담지 가르기 극도 나오는 가르기티 커서나 단 주침 니마테니 좀 산탐나리 티진 근데 예후 특제 짐지 그릴까리 지어도 같이 버리 데니다 쳐들어도 그 다체 근데 뭐 어떤 뇽뇽 통공 분수 속보 살제 치보 맞정 뇽뇽 도무도 나오는 또 뭐디 찌끄찌가 삼바다 제대로 건고 젠든다 삭섬다 호환냠 쳇드 그거는 천천히 죽고 그 남칸 로지오도 사정까지 볼 따라 아름 척도 사대 집 세워 준 총은 말 뒤진 그 뜻이 흑섬 거려 막 동안 쳐서 지집니다 다 뜻 좀 그가 그 인 건가 봐
2: 야야 그나 간럭 그 따대런 리카가 바르스니 잔다 당리노 뒤지 치시는 인
0: 카도 카도 야야
2: 야야
1: Robanamba, Terangalems Nanga, she married Tony Jetter Tarpel Tangisin. Dug Georgian Ditani, the Nornok Samsik Paloti, Namjilk, then Dolly Rigney Tony, Tomrander Jakil Tony, Talung Kundaning, Nayang, Krigika Chazan Mazg Shata. Lakaku Rangit Hongina, Dolly Rigney, the Nirgunug, Chapkuina, Tug Gorum Gutoni, and again Yasin Chesgonina. Tianchik engina, Sul Torgun Tang, Sopitan Asu, Wonder Sakin, the Tower Songina, Shakum, Sixazon, Tani Rungan Dolly Tony in the Sixazon, then you got Songjilin Jover Tatsu, D Lamka, the Chigzaku, the last Gogalakan, Samji, another Tonga Dungadalton, Terri, Masson, Mabe Dali, Sama Kavdazga, Jamuzita, the Quatin Chishin in Tivjin the Kurangets Hongina, and Dolly Tonzi in Ashokutianchik, Tan Dolly Tony Ton Rio Nuga, Jedok. Likana Shok Sosuglak in Manga, Abdoni Matsuka, Mta, Tata, Norno, Sikatoni, Tonzi in Ginayan, Nakach of Gil, Toinkun, Nakach of Gil, the most Yontakus, Yontana, Toinkun Tatu Riri in Gina, Nazi Chitter Vesuli Dalton, Tomrand, Chigger Yakin, the last Quangitani, Yang Kavdazga Mazita, the Riri Teranga, Liam Singatoni, Yashin Yankanabag, Shevjigging Yana, Naso, Ta Samzik, Donri Yoni, Dang Yarin Yoni, the Mug, Nalion Hajanga Mazgiok. Tianchik Kotaur Songina, and Rolly Tonly in the Tarpil Tangunu, Kato Tengina, Najun Mazga Songina, Signing Yam Yung Mani, a Nigalak and Ingina, that of that Chendron Chonsum, Duntang Shirkuruna, Chesuko Tony, Ata Nor Naginas, Tianchika Yara Gobzigson Dunny, Chargimil, Tonkura, Korig, so Kenny Chargimaz, Metsona, the Yam Yungu Kari, Ata Huanjurg, Kenyer Glam, Kandeshina, Kirgizig, Skakamat Goni, the Mugger Jimsio. Tis Hunjanayan, Tomer Rangi, Tangisi, Yamyon Mazg Lung, Yamyon Tugatoni, Hiru Pena, Tazo, Kinir Glam Catani, Rangla, Jondokan Yazgayan, Gachin's Ton Tugaz Italy, Kavdagon, Tatar Sunjanayan, Tagachin Ganshin Resani, Tomozri. Tonton Yakub, Johnson Tarpilka Sushin, Embushiat and Tony Daltoni, Najun Mangazga Songina, Ata Tony Tarpilk, Likan D Tony, Hotuak and the Chimbu Pelidali, Tata Shirung Paila Song Daltoni, Ata Ligus Arpilzinas, Yana Kinir Glankan, Deep Shigaltoni, Tan D Ston Dunny, Jumdiz and Nations Alunasir, Lansuga Pusum Tingina, Shonde Chogoni, Haja Mayuk, Derung Lemson Desongina, Najun Tatuk, Arung Masigalam Cat, Dam. Гочи насук адамнуг бзик шаваг гормгтони нямнюнг сырти ранжинс анина самчику таян терингленсин дэрб юга мыл чигин атыгтана терингленсин де сонгина тартан жигдикё тантанта гайна терингленсин дэгин донзин батан сомдык ба казанам гилгин ленсин дэг сомдын ганкыр балар жара хийгин таркыл бар тамдын суйгин чечүп таркыл ба гонжык терандын сонун биринчин нигин ленсинар жеминала насу самай янкын жыл яшин янкын амби мтдэр Лили Кунгале Сэнжандагла Санжи Навр Тхэджи Чиши Тарбрахи Дэлэх.
3: Арнийнан Туин Тихтам Я Гэнчунс Чандын Кишгу Лах Сэрсам
4: Гэнчун Сэрсам Сэдэн Чэ Нян Кэнчгу Намба Чэ Намба Дэму Ина Нга Лэн Цэн Дин Дон Зэнба Рэн Зэн Джума Ян
5: Demo Jokonamba, and I let him don't send by my pumgumbo in it.
4: Tata Chenam being here, Limton Jojan Band, and not one young Jokonian Chinkan or Killer Long Chinja, Gangjong said some lensing in. Tundi lensing on the Zomjibi Chenamla. She Jim Pinger, yes, Jungle Kurlongatang, Korik Song Chibitan, which it don't him she beats and by Niko Jishopi, and Abati ship the same better gaps a share.
6: Xi Jinping jiesi le zhongzi ge guoglang wa.
5: Nian ku nan ba tongmer ga ci Xi Jinping ge jiesi le zhongzi ge guoglang a xi bi bu dang bu li ke zhong a wa de. Zhong gu qia ji dan bi qian zu rang le ji lam de qia de. Jia ke ni de ngang zhong wei ni ba san ma qi bi qie tong ge xi ba dang ji yin ne. Ni bi de jia ke dang re jian dan jie bi qi pei rim dang fu den ni dang ge cai ri dang tan bi si zhong wa dang a meng ci si zhong wa. Jia chen de si zhong wa ji ji qi zhen tuo ru dong wa dang. Jacob Lee Kung Jing and Tedrapi, Nistu Cherokunwa. Mamma Mansu Chief Jatumter, Jacob Jilitun Tung, Huan Jil Chansu Rinik Sam Jilitun. Rangi Jilitun Chi Totum Chini Cherokunwa Jushiti. Tang Tang Jacob Chansu Sam Jilitun Kakup Jichung Lamlik Jantung, Sadan Chen, Lirum Jenji Sanjiru Shikipatung, Чонку чачи дамби чэнцог ранлык жи ламдык чатэ, ржакэб нэрдэн ангарчон вэй нэртуб сэм мэчэд бар чэрэг тонгги. Тэнг ргэб чобжа бэй чон цангзум чэнцог тэнг сэмбэй тогтон бэй, шуг юнг нэв жэвчи сапэлэв чаджи вчиг мэнбэн. Чонку чачи дамби чэнцог ранлыгым тэцэн дэн гонфэлэг дэнг